0: મેં ઘણા બધા લોકોને એ વાત કહેતા સાંભળ્યા છે કે ભાઈ એક વખત પડી જવાનું, ધંધો હોય રિલેશનશિપ હોય એ તો તમે પડો ને તો તમને તરતા આવડે, પડો ને તો તરતા આવડી જ જાય, આમ તેમ હાથ પગ મારો ને તો બધું સેટ થઈ જ જાય, પછી જો કંઈ ગરબડ થાય તો એ તો જોયું જાય, પછી એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તો બધું સાચવ્યું જાય, થઈ જાય બધું. પણ મારા પ્રમાણે એવું જરા પણ ના હોય. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ જ રેલેવન્ટ એક્ઝામ્પલ આપું. અભિમન્યુને ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી એ ખબર હતી, એની પાસે જ્ઞાન હતું કે ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી, પણ એ જ્ઞાન જરા પણ નહોતું કે ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું. જો બંને નોલેજ હોત કે પડવું કેવી રીતે, લડવું કેવી રીતે અને પછી સેફલી બહાર કેવી રીતે નીકળવું, તો અભિમન્યુની હત્યા, અભિમન્યુનું વધ પોસિબલ નહોતું. અભિમન્યુ ખાલી 16 વર્ષનો હતો કે જ્યારે એણે કૌરવોની આટલી મોટી સેનાના સામે આટલી પુરજોર રીતે લડત આપી હતી. 5-5 યોદ્ધા લાગ્યા હતા અભિમન્યુની હત્યા કરવા માટે, અને એ પણ વોરના કોડના ખિલાફ. જો ખાલી એટલું જ નોલેજ પ્રાપ્ત કર્યું હોત કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તો આખી ઘટના શક્ય ના બની હોત. એટલા જ માટે હું કહી રહ્યો છું કે કોઈ પણ વસ્તુમાં પડતા પહેલા, કોઈ પણ ચક્રવ્યૂહમાં પડતા પહેલા એનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું, પૂરેપૂરી સમજ લઈ લેવી, પૂરેપૂરી રિસર્ચ કરી લેવી, એના પછી જ એમાં પડવું. નહીં તો જીવનના કોઈ પણ ચક્રવ્યૂહમાંથી તમે બહાર નહીં આવી શકો, કારણ કે તમે તો અભિમન્યુ પણ નથી, અંદર લડત પણ નહીં આપી શકો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
4: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानी.
3: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
4: विजिट टुडे, 1358 ओक ट्री रोड, इज़िलिन.
5: तो हो जाइए तैयार एक ऐसी यादगार शाम के लिए जहां होगा संगीत, मस्ती, नॉस्टैल्जिया और उषा उथुप का वही लेजेंडरी इलेक्ट्रिफाइंग अंदाज. इस दुर्गा पूजा न्यू जर्सी झूमेगा एक लेजेंड के साथ.
6: अक्टूबर 11th अग्रानी दुर्गा पूजा NJ. टिकट सेलिंग फास्ट ऑन सुलेखा. कॉल 9549188589.
7: The mortgage industry has changed over the years, par hamari honest advice aaj bhi wahi hai.
8: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
9: Buying a home, our rate saver will beat your locked rate.
8: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding, service jis par sab kare bharosa.
10: शादी नेक्स्ट वीक है और तुम्हारा अभी पैसे भेजता हूँ सिर्फ डायलॉग ही है.
11: अरे माँ, अभी भेजता हूँ. टैप टैप सेंड है ना, इंडिया पैसे भेजने का स्मार्टर वे. टैप टैप सेंड विद जीरो ट्रांसफर फीस, कॉम्पिटिटिव रेट्स और 95% ट्रांसफर्स इन अंडर 3 मिनट्स सीधे बैंक या UPI में.
10: अरे वाह, इस बार सिर्फ एक्सेंट ही नहीं, काम भी फास्ट.
12: टैप टैप सेंड, डाउनलोड एंड सेंड मनी टू इंडिया टुडे. टैप टैप सेंड पेमेंट्स को इज लाइसेंस्ड एज अ मनी ट्रांसमिटर बाय NYS NMLSID 2108069.
13: इस बार दशहरा होगी धमाकेदार.
14: वो तो होगी ही, और ताम झाम भी होगी दुगना.
15: Yes, only at Indo American Festival INC 28th Dasara Festival on Saturday 10th October at Lake Papayani Park, Edison, New Jersey, 1 PM to 8 PM.
16: Join us for marvelous Ram Leela, spectacular Ravan Dahan, cultural programs, Meena Bazaar and more.
17: For details call 732-444-8381 or visit dasara.com.
18: इस साल बच्चे की पार्टी बनाइए अनफॉरगेटेबल. कम गेट योर क्राफ्टी हैंड्स ऑन एट आवर क्रिएटिव स्टूडियो इन मार्लबोरो. 26+ DIY प्रोजेक्ट्स, स्लाइम से लेकर क्राफ्ट्स तक, डिजाइन फॉर एवरी चाइल्ड्स एज एंड थीम. साथ में पिज्जा, पॉपकॉर्न और अनलिमिटेड फन. विजिट द क्राफ्टी हैंड्स .com और कॉल 732-397-0057.
19: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी.
7: दे सेल नेचुरल डायमंड्स, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस.
19: डोंट फॉरगेट, लार्जेस्ट नेचुरल डायमंड स्टोर. So, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
4: Wow, yahi to hai mera dream lehenga.
3: Har pyari bride ka ye sapna pura kare. Miss India Bridal Store.
4: Explore our stunning bridal lehengas aur exclusive reception wear.
3: Plus, grooms ke liye royal sherwanis.
4: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Islington.
3: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए। इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन। फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155। लॉग ऑन टू lionmtg.com।
20: कभी कभी लगता है सिर्फ मिर्ची पर हिट गाना है। हिट गाने
21: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot

0: ચલો તમને આજે લતા મંગેશકર જી અને દિલીપ કુમાર એ બંનેનો એક બહુ જ રસપ્રદ ઇન્સિડન્સ કહું, એક કિસ્સો છે. દિલીપ સાહેબે એક વખત લતા મંગેશકરજીને નાનકડી ટકોર કરી. ટકોર એવી કે લતા, તારા પ્રોનાન્સિએશન્સ ક્લિયર નથી. તું જ્યારે પણ કોઈ હિન્દી ગીત ગાય છે તો એમાં એવું ક્લિયરલી ખબર પડી જાય છે કે તારી માતૃભાષા જે છે એ હિન્દી નથી. તારી હિન્દીમાં, તારી ઉર્દુમાં મરાઠી ટચ આવે છે, એટલે જ્યારે જ્યારે તું હિન્દી ગીત ગાય તો કોઈ મરાઠી વ્યક્તિ ગાઈ રહ્યું હોય એવું ક્લિયરલી ખબર પડે છે. લતાજીને આ નાનકડી ટકોર ખૂબ વધારે ચૂભી ગઈ. લતાજી પાછા આવ્યા, એમને એક ઉર્દુના ટ્યુટર રાખ્યા, ગુરુ કર્યા એમને, કે જેમને ઉર્દુનું બહુ જ સરસ મજાનું નોલેજ હતું. ડેડિકેશનથી ઉર્દુ અને હિન્દી બંને ભાષા શીખ્યા. એન્ડ બાય ધ વે લેટ મી ટેલ યુ કે આ જે ફેઝ હતો ત્યારે લતા મંગેશકર ઓલરેડી ખૂબ વધારે ફેમસ હતા. એમને કોઈ જરૂર નથી આ નાનકડી ટકોરને સિરિયસલી લેવાની, છતાં એમને લીધી. ટૂંક સમયના પછી એમની હિન્દી, એમની ઉર્દુ એમને એટલી બધી સ્પષ્ટ કરી કે બાકી કોઈ જ ગાયકની ના હોય. આજે વાત છે, આજે કિસ્સો છે, એ શ્રેયા ઘોષાલે એક ટીવીના શોમાં કરી હતી. એમને કહ્યું કે લતા મંગેશકરના પ્રોનાન્સિએશનમાં આ કિસ્સાના પછી જે નાનકડી બિંદી હોય ને હિન્દીમાં, એની પણ ક્લેરિટી આવતી હતી. જે નુખતા ઉર્દુમાં કહેવાય છે કે જે ભલભલા લોકો એમાં માત ખાઈ જતા હોય, એ પણ એમનું એકદમ સ્પષ્ટ રીતે નીકળતું હતું. હવે આનાથી મારે અને તમારે કઈ વસ્તુ શીખવા જેવી છે તો કે ટકોર તો મને અને તમને પણ ઘણા લોકો કરતા હોય. ક્રિટિસિઝમ ડેલી લાઈફમાં લોકો આપણું કરતા જ હોય. દર વખતે જરૂરી નથી કે આપણે એને નેગેટિવલી લઈએ. ઘણી વખત એવું બને કે ક્રિટિસિઝમ તમને સક્સેસના અલગ પથ ઉપર લઈ જાય, પર્સનલ ગ્રોથના પથ ઉપર લઈ જાય. લતા મંગેશકર જો એવું ઈચ્છતા કે છોડને યાર, આઈ એમ ઓલરેડી ફેમસ, આટલા બધા લોકો, આટલા બધા સંગીતકાર મને બોલાવે છે ને, જરૂર શું છે, તો કદાચ એમનું નામ આજે એટલું ના હોત કે જેટલું છે. શ્રેયા ઘોષાલ એમને આટલા વર્ષોના પછી કોઈ ટીવીના ઇન્ટરવ્યુમાં, ટીવીના શોમાં યાદ ના કરતા હોત. ટૂંક સમય પહેલા ગુજરાતી સાહિત્યના એક બહુ જ સારા લેખકે મને એક ઇવેન્ટમાં ટકોર કરી હતી. એમણે મને કહ્યું કે કૃતાર્થ, તારું સાહિત્ય સારું છે એમાં ના નથી, પણ જો તારે વધારે સક્સેસફુલ થવું હોય, આગળ વધવું હોય ને તારા કરિયરમાં, તો આટલું પૂરતું નથી. તારે સાહિત્યમાં વધારે ઊંડું ઉતરવું પડશે, સાહિત્યનું વાંચન વધારે કરવું પડશે. મારી સાથે આ જ્યારે મને ટકોર કરવામાં આવી ત્યારે મારી સાથે પ્રોફેશનલી એસોસિએટેડ મારી ટીમના લોકો પણ હતા. એમને મને કહ્યું કે ના ના, બહુ સાંભળવા જેવી વાત નથી, આ લોકો તો ક્રિટિસિઝમ કર્યા કરે, તું જે કરે છે બરાબર કરે છે. મેં કીધું કે ના, એમણે જે ટકોર કરી છે બિલકુલ પરફેક્ટ છે, એ સચોટ છે, એના ઉપર કામ કરવા જેવું છે. અને મેં એના ઉપર કામ ચાલુ કર્યું, મેં મારું વાંચન વધાર્યું અને મને જેન્યુઅનલી ફરક દેખાય છે. ટકોર ઓલવેઝ નેગેટિવ નથી હોતી, જો તમે એને કન્સ્ટ્રક્ટિવ વેમાં લઈ શકો તો ખૂબ ફાયદો કરશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: बेटा, शादी नेक्स्ट वीक है और तुम्हारा अभी पैसे भेजता हूँ सिर्फ डायलॉग ही है.
4: अरे माँ, अभी भेजता हूँ, टैप टैप सेंड है ना. इंडिया पैसे भेजने का स्मार्टर वे टैप टैप सेंड, विद जीरो ट्रांसफर फीस, कॉम्पिटिटिव रेट्स और 95% ट्रांसफर्स इन अंडर 3 मिनट्स, सीधे बैंक या UPI में.
3: अरे वाह, इस बार सिर्फ एक्सेंट ही नहीं, काम भी फास्ट.
5: टैप टैप सेंड, डाउनलोड एंड सेंड मनी टू इंडिया टुडे. टैप टैप सेंड पेमेंट्स को इज लाइसेंस्ड एज अ मनी ट्रांसमिटर बाय NYS, NMLSID 2108069.
6: सोना खरीदने के सोच रहे हैं? RK ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए, गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट RK ज्वेल्स. RK ज्वेल्स, बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
7: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
8: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें, मिस इंडिया ब्राइडल स्टोर.
7: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
8: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
7: मिस इंडिया, आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू, इज़लिन.
9: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
10: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at nrspay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
11: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
12: Inefficient.
13: Very complex.
14: Clumsy.
13: Confusion ही confusion.
15: Disjointed software को use करना उतना easy नहीं जितना आप समझ रहे हैं. टूटे फूटे software से छुटकारा पाओ. अपने business के लिए Zoho One ले आओ. Zoho One is an all-in-one integrated software suite जिससे आप अपना पूरा business चला सकते हैं. Yes, you heard that right. You can run your entire business, sales, marketing से लेके customer support, accounting, operations या HR. काम अनेक, software एक, Zoho One. Get your free trial at zoho.com/one.
3: बेटा शादी नेक्स्ट वीक है और तुम्हारा अभी पैसे भेजता हूँ सिर्फ डायलॉग ही है.
4: अरे माँ अभी भेजता हूँ. टैप टैप सेंड है ना इंडिया पैसे भेजने का स्मार्टर वे. टैप टैप सेंड विद जीरो ट्रांसफर फीस, कॉम्पिटिटिव रेट्स और 95% ट्रांसफर्स इन अंडर 3 मिनट्स सीधे बैंक या UPI में.
3: अरे वाह, इस बार सिर्फ एक्सेंट ही नहीं काम भी फास्ट.
5: टैप टैप सेंड डाउनलोड एंड सेंड मनी टू इंडिया टुडे. टैप टैप सेंड पेमेंट्स को इज लाइसेंस्ड एज अ मनी ट्रांसमिटर बाय NYS NMLSID 2108069.

કિંમત કોની? વસ્તુની કે પછી વસ્તુ વેચાણના સમયની? કિંમત કોની? માણસની કે માણસના સમયની? માણસની ગરજની કિંમત કોની? એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. આખા વર્ષ ગુલાબનું ફૂલ 5 રૂપિયામાં વેચાય, 10 રૂપિયામાં વેચાય, મેક્સિમમ 25 રૂપિયામાં વેચાય. એ જ ગુલાબનું ફૂલ વેલેન્ટાઇન્સ વીક આવે એ વખતે કેટલામાં વેચાય? તો કે 50 રૂપિયામાં વેચાય, 100 રૂપિયામાં વેચાય, 250 રૂપિયામાં વેચાય, અને કોઈ જ બાર્ગેનિંગ ના કરે. ખબર બધાને હોય કે આની કિંમત તો 5 કે 10 જ રૂપિયા છે, પણ 250 રૂપિયા ખર્ચવા માટે પણ આપણે તૈયાર રહીએ. કોરોના વખતે યાદ છે ને માસ્કની કિંમત કેટલી? તો કે ઓરિજિનલી માસ્કની કિંમત તમે જો એને કોવિડના પહેલા લેવા જાત તો કદાચ 10 રૂપિયા 20 રૂપિયા એવી હતી. કોરોનાના વખતે એની કિંમત જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ હતી ત્યારે 600 રૂપિયામાં મેં પોતે માસ્ક ખરીદ્યું હતું. માણસોના સાથે પણ એવું જ હોય છે, ક્યારેય કિંમત માણસની હોતી જ નથી. કિંમત માણસના સ્વભાવની, એના ચરિત્રની, એની ભાવનાઓની હોતી જ નથી, હોતી જ નથી. કિંમત માણસના સ્વભાવની, એના ચરિત્રની, એની ભાવનાઓની હોતી જ નથી.

આપણી કેટલી રિસ્પેક્ટ. બહુ ઈગો કરવા જેવો છે નહીં. એનું કારણ શું? તો કે આખા વર્ષ કિંમત મારીને તમારી 5 રૂપિયા જ છે. આ તો સમય સારો છે, વેલેન્ટાઇન્સ વીક જેવું ચાલી રહ્યું છે, એટલા માટે 250 રૂપિયામાં લોકો વિધાઉટ બાર્ગેનિંગ આપણને ખરીદવા માટે ઈચ્છે છે. બીજું કંઈ જ છે નહીં. આજના દિવસે તમને આ વાત સમજાય એવી શુભકામનાઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું તમારો કૃત.

0: વાહ ભાઈ, ચોર પણ એડવાન્સ થયા છે હવે. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. એક ઇન્ટરેસ્ટિંગ હોલીવુડ બોલીવુડ ટાઈપ્સ ચોરી કરવામાં આવી છે સાણંદમાં. સાણંદમાં એક મંદિર છે અને મંદિરમાં ચોરી કરવાનું પ્લાનિંગ હતું. 5 જણા હતા અને એ લોકોએ પ્લાનિંગ કેવી રીતે કર્યું? ગૂગલ મેપ્સની મદદ લઈને. ઇન્સ્ટાગ્રામના વિડીયોઝથી એ લોકો ઇન્સ્પાયર્ડ હતા, બોલીવુડની મૂવીઝથી એ લોકો ઇન્સ્પાયર્ડ હતા. એટલે ગૂગલ મેપ્સ ઉપર સૌથી પહેલાં તો મંદિરનો જે નકશો છે એ કાઢવામાં આવ્યો. પ્રોપરલી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એ નક્કી કરવામાં આવી અને એની સાથે બોલીવુડની કોઈ મૂવીના જેમ એ પણ કોઓર્ડિનેટ કરવામાં આવ્યું કે કોણ કેટલા વાગે ક્યાં ઘૂસશે, કોણ ક્યાંથી એક્ઝિટ કરશે, આપણે છૂટા પડીને સામાન લઈને એક્ઝેક્ટલી ક્યાં મળીશું, પછી એનું શું કરીશું. પણ આ લોકો પકડાયા કેવી રીતે? વધારે લાલચના કારણે. વન ઓફ ધ ગેંગ મેમ્બર્સ હી વોઝ કોટ સ્ટીલિંગ અ ટાયર. આ ચોરી તો કરી જ લીધી, પણ એના પછી એક બીજી ચોરી કરતો હતો એ ભાઈબંધ એક ટાયરની. અને એ વખતે પકડાયો અને ત્યારે એના ફોનમાં બધા જ એવિડન્સીસ મળી ગયા જેના કારણે આ પકડાયો. છેલ્લા કેટલાય સમયમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, મૂવીઝને જોઈને ચોરી કરવાનો જે ટ્રેન્ડ છે એ ખાસો એવો દેખાઈ રહ્યો છે. જો કે આ ટ્રેન્ડ કોઈ નવો નથી. આઈ સ્ટીલ રિમેમ્બર કે જ્યારે ધૂમ ફિલ્મ રિલીઝ થઈ હતી જ્હોન અબ્રાહમવાળી, એ વખતે પુણેમાં એક ગેંગ પકડાઈ હતી કે જે સેમ એઝ ઇટ ઇઝ આવી જ બાઇક્સ લઈને ચોરી કરતા હતા. અને એ લોકોને એવું લાગ્યું હતું કે આપણું જીવન પણ જ્હોન અબ્રાહમ જેવું મસ્ત મજાનું જશે, આપણે આપણા જીવનમાં પણ થ્રિલ હશે. પણ પછી એન્ડ એવી જ રીતે થયું કે જેવી રીતે જ્હોન અબ્રાહમનું મૂવીમાં થાય છે. You are listening to Mirchi. It's hot. Good morning. Mirchi. Iskabana, uskabana, sakabana. Gabbana. Burga, burga. Navid wala burga.
1: Mirchi burga. Hello.
2: Yeah, is that Vishal?
1: Ji.
2: Vishal, I'm Murthy. I'm calling from private limited.
1: जी सर.
2: आपका फर्स्ट राउंड तो हो गया था, आप उस दिन 4 बजे तक रुके थे ऑफिस. अनफॉर्चुनेटली मैं नहीं मिल पाया था आपसे. बाय द वे विशाल, आप नेक्स्ट मंथ तो ज्वाइन करने में कंफर्टेबल है ना?
1: बिल्कुल बिल्कुल सर.
2: अक्टूबर मिड में अगर मैं बोलूं तो
1: जी.
2: अच्छा विशाल, मैं आपसे सिंपल ये पूछना चाहता हूँ, क्योंकि जो फर्स्ट राउंड आपका हुआ उन्होंने काफी इम्प्रेस थे आपसे, बट मैं आपसे पूछना चाहता हूँ, इफ वी हायर यू, आप 5 साल के बाद, मान के चलिए आपने आज ज्वाइन कर ली कंपनी, 5 साल के बाद आप कहाँ देखते हैं अपने आप को?
1: सर मैं 5 साल बाद इतनी मतलब कड़ी मेहनत करूंगा आपकी कंपनी में कि मैं आगे जाके खुद ही कंपनी खड़ी कर सकूं.
2: आर वी फूल, आप यहाँ पे आए और लाइक आप ऐसे सोचिए ना, आप किसी को हायर कर रहे हैं और आप उस पे मेहनत कर रहे हैं, पैसा लगा रहे हैं, और आप उससे पूछे 5 साल के बाद क्या करोगे और वो कहे कि 5 साल के बाद तुम्हें छोड़ के अपनी कंपनी खड़ी कर लूंगा ताकि तुम्हारा नुकसान हो.
1: नहीं सर. सर मैं आपके साथ, सर मैं 10 साल तक काम करूंगा आपके साथ, जी जान लगा दूंगा सर, और 10 साल तक आप ही के साथ काम करूंगा सर मैं.
2: अगेन अभी फूल, मतलब 10 साल तक आपके ग्रोथ ही नहीं कर रहे, आप पड़े में. नहीं आप खुद सोचिए, आपने कंपनी खड़ी करी, आपने को हायर किया, आपने उम्मीदें करी कि ये बहुत टैलेंटेड है, बहुत अच्छा कॉन्फिडेंट एम्प्लॉय है, आपको लगता है ये सही विजन है?
1: सर मैं आपके साथ काम करना चाहता हूँ सर.
2: मेरे साथ काम करना चाहते हैं?
1: जी सर, आपकी कंपनी में तरक्की करना चाहता हूँ, जितनी ग्रोथ है आपकी कंपनी में, कहीं नहीं जाऊंगा सर आपको छोड़ के.
2: बिल्कुल पक्का?
1: बिल्कुल सर, पक्की बात है.
2: देख लीजिए
1: जी,
2: 5 साल के बाद की बात कर रहा हूँ मैं.
1: हाँ सर बिल्कुल, जितनी ग्रोथ होगी सर आपकी कंपनी में होगी, आपकी कंपनी में जी जान लगा के कड़ी शिद्दत से मेहनत से दिल से कंपनी की हम ग्रोथ में अपना योगदान देंगे.
2: कंपनी की ग्रोथ में आप अपना योगदान देंगे?
1: जी सर.
2: ठीक है, यू आर हायर्ड. विशाल भाई, आप जो आपका नंबर दिया था, पर यार विशाल तुम कितने प्यारे हो यार, तुम कितने मासूम हो. सो नाउ वेयर यू सी योरसेल्फ आफ्टर 5 इयर्स, टेल मी नाउ.
1: सर मैं फाड़ दूंगा सर, 5 साल बाद अपनी कंपनी बनाऊंगा मैं.
2: यस.
3: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट.
4: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
5: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
6: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए Lion Mortgage, the king of mortgage industry.
7: Since over 15 years, Lion Mortgage has been assisting first-time home buyers with loan. Their experience and knowledge of mortgage industry really helps clients to get the best possible deals on refinance. A professional service with quick, accurate and impressive follow-up. Lion Mortgage offers special zero closing cost on refinance options.
5: For more information, call 732-339-3155. That is 732-339-3155.
8: सोना खरीदने के सोच रहे हैं? आरके ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आरके ज्वेल्स. आरके ज्वेल्स, बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
9: आवर बिजनेस वाज गेटिंग रिप्ड ऑफ बिफोर विद हाई प्रोसेसिंग फीस. I'm so glad we switched to NRS Pay.
10: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at nrspay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
11: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
12: Suno, brides, agar apni shaadi mein lagna hai ekdam queen,
13: to aaiye, fashion queen. Yahan milega royal bridal lehenga collection, stunning sangeet aur party wear dresses, aur grooms ke liye stylish sherwanis.
12: Shaadi shopping ka complete destination, fashion queen.
13: Visit today, 1358 Oak Tree Road, Izzelin.
14: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
15: They sell natural diamonds, best quality at the lowest prices.
14: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
16: Tera kya hoga, Kalia?
17: Sardar, maine aapka namak khaya, Sardar.
16: Ab, mirchi kha.
18: Radio Mirchi, it's hot.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હવે મુદ્દો જરાક એમ છે કે આજથી શ્રાવણ ચાલુ થાય છે કે નથી થતો, એના ઉપર ડિબેટ ચાલી રહી છે. ઘણા બધા એક્સપર્ટ સોશિયલ મીડિયા ઉપર પણ હું સવારથી જોઈ રહ્યો છું કે ઘણા લોકોનું કેવું છે કે આજથી જ ચાલુ થઈ ગયું, ઘણા લોકોનું કેવું છે કે ના ના હજુ તો બહાર છે, 15 દિવસની બહાર છે, 13th of August થી ચાલુ થશે. હવે આજનો મારો સિલી સવાલ એમ છે કે આ શ્રાવણ મહિનાનો જે તહેવાર છે, હું તો એને તહેવાર જ ગણું છું, એમાં આપણને ચોઇસ મળે છે કે આજથી ચાલુ કરવું હોય તો આજથી કરો, 15 દિવસ પછી કરવું હોય તો 15 દિવસ પછી કરો. પણ દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રી, એમાં કોઈ ચોઇસ નથી મળતી. એ તો એક ફિક્સ તારીખે જ ચાલુ થાય નેશન વાઇડ, અને ફિક્સ તારીખે જ પૂરો થાય એ તહેવાર. તો એવું કેમ અમુક તહેવારમાં ચોઇસ મળે અને અમુક તહેવારમાં બિલકુલ ચોઇસ ના મળે? આવું શું કામ? વોટ ઇઝ ધ રીઝન? ઓનેસ્ટલી આ સિલી સવાલનો જવાબ મને પણ નથી ખબર. બોલો, આપો મને જવાબ. તમારી પાસે કોઈ આન્સર હોય તો મારો વોટ્સએપ નંબર છે 8422983983. રિપીટ કરી દઉં, 8422983983.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: This festive season, Kalal of New Jersey presents two mesmerizing nights.
4: October 17th, the voice behind the famous Billo Rani, Richa Sharma.
3: And October 18th, the voice behind Barish, Ash King. Book individual tickets or packages now at kalal.com. That is KALLOL.com. Or call 917-440-9266.
5: सोना खरीदने के सोच रहे हैं? आर के ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आर के ज्वेल्स. आर के ज्वेल्स, बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
6: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
7: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
6: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
7: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
6: मिस इंडिया, आज ही विजिट करें 79 Middlesex Avenue, हिजलिन.
8: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
9: दुर्गा पूजा का सेलिब्रेशन हो और कोलकाता का फ्लेवर ना हो, ऐसा कैसे?
10: मैत्री ब्रिंग्स यू थक, पूजा, आरती, भोग, सिंदूर खेला, कल्चरल प्रोग्राम्स एंड अ डिलीशियस डिनर, प्लस लाइव म्यूजिक बाय महालक्ष्मी अय्यर, अंकिता भट्टाचार्य एंड शुभदीप दास चौधरी.
11: October 24th and 25th, Hammerhold Upper Elementary School, East Brunswick, New Jersey. Register today at maitriusa.org.
12: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
13: They sell natural diamonds, best quality at the lowest prices.
12: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
14: लिस्नर है मैं, बैक टू बैक गाना सुनेगा,
15: बैक टू बैक गाना सुनेगा.
16: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
17: कौन है ये जिसने दोबारा मुड़के मुझे नहीं देखा? Who is he?

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે આજથી શ્રાવણ મહિનો કરવો કે પછી ના કરવો, કારણ કે બે તારીખ છે, એક આજની અને એક 15 દિવસ પછીની, એટલે કે 13th ઓગસ્ટની. ઘણા લોકો આજના દિવસથી ફોલો કરે છે, ઘણા લોકો 15 દિવસ પછી ફોલો કરવાની શરૂઆત કરશે. મારો સિલી સવાલ એમ હતો કે કેમ આવું કે ઘણા પ્રસંગ એવા છે, ઘણા ફેસ્ટિવલ્સ એવા છે ભારતમાં કે જેમાં અમુકમાં 15 દિવસ આમ તેમ ચાલે અને અમુકની તારીખ, અમુકની તિથિ એ ફિક્સ્ડ, જેમ કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ, એ જરાય આમ તેમ ના થાય. એ તો જે તારીખે આપણે સેલિબ્રેટ કરવાનું છે, અમુકની તિથિ એ ફિક્સ્ડ, જેમ કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ, એ જરાય આમ તેમ ના થાય. એ તો જે તારીખે આપણે સેલિબ્રેટ કરવાનું છે ત્યારે જ થાય.

0: એમ છે કે હવે આ દિવાળીમાં કેમ આવું નથી થતું, જન્માષ્ટમીમાં કેમ આવું નથી થતું?
1: એની તિથિ ફિક્સ છે કે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી. હવે સુદમાં એ તો વદમાં જવાની છે, એની ડેટ તો ફિક્સ જ છે.
0: બરાબર જવાબ છે.
1: કારતક અરે આસો વદ અમાસના દિવસે દિવાળી મનાવવાની છે.
0: બરાબર છે. પણ આનો જે પરફેક્ટ આન્સર છે ને એને લેવા દેવા છે શુક્લ પક્ષ થી અને કૃષ્ણ પક્ષ થી. એ પરફેક્ટ જવાબ શું છે? તમે 10 માર્ક માંથી છે ને હું તમને 7 માર્ક આપી શકું. ના ના, તમારો જવાબ એમ તો સાચો જ છે, પણ મારે લોકોને આજના દિવસે સમજાવવું ડેફિનેટલી છે કે આવું શું કામ થાય છે.
1: હા, એ છે ને આપણી જે આપણું જે વાતાવરણ છે ઇન્ડિયાનું. એટલે હું એકચ્યુઅલી આયુર્વેદ ડોક્ટર છું, તો
0: અરે વાહ બહુ સરસ.
1: કાલ પ્રમાણે આપણે લોકો સીઝન અને મંથ ને એ પ્રમાણે થોડાક ચેન્જ કરતા હોઈએ છે. એટલે ગુજરાતનું જે વાતાવરણ છે એ પ્રમાણે આ પહેલેથી પ્રથા ચાલી કે ભાઈ તમારે આ રીતે મહિના સેટ કરવા. પૂનમ થી પૂનમ ગણો તો તમારે બધા તહેવારો ને બધું સેમ આવશે. એટલે તિથિ તો સેમ જ રહેવાની છે, પણ એ લોકો પૂનમ થી પૂનમ મહિનો ગણે કે આપણે અમાસ થી અમાસ ગણીએ એવી રીતનું.
0: કરેક્ટ. યાર તમે આયુર્વેદિક ડોક્ટર છો તો એક હજુ સવાલ પૂછી જ લઉં.
1: બોલો.
0: છેલ્લા લગભગ 15 દિવસથી ખાંસી નથી જઈ રહી યાર, મને શું કરું? બોલો.
1: સીધો પલાદી ચૂર્ણ મધ સાથે ચાટો અને જેઠી મધ ઘનવટી અથવા ખદીરાદી વટી ચૂસવાની.
0: સરસ. આરજે હોવાનો ફાયદો જે છે, જો રેડિયો ઉપર એકદમ ફ્રી ઓફ કોસ્ટ મેં પ્રિસ્ક્રિપ્શન લઈ લીધું તમારી પાસેથી. બોલો, તમને એક્યુરેટ જવાબ આવડે છે કાં તો તમારી પાસે બીજું કોઈ બેટર એક્સપ્લેનેશન છે? લખીને મોકલો. મારો વોટ્સએપ નંબર સેવ કરવાનું ભૂલી જાઓ છો ને, એમાં જવાબ અપાતો નથી તમારાથી. વોટ્સએપ નંબર છે, લઈ લો, પેન લઈ લો. ચલો, પહેલા લઈ લીધી, મોબાઈલ લઈ લીધો નોટ કરવા માટે. 8422983983. રિપીટ કરી દઉં, 8422983983. ગુડ મોર્નિંગ.

0: Mirchi.
1: Escabana, pues cabana, sacabana.
2: ¡Rambala!
1: ¡Murga, murga! ¡La vieja la murga!
2: ¡Mirchi, murga!
3: हेलो
4: यार दे देना यार मेरे पैसे 10,000 रुपए तूने बहुत
5: टाइम यार ऐसे कैसे दे दूं मैं अरे तो मैंने
3: हेलो हेलो भाई साहब
5: आप एक सेकंड होल्ड करो ना मैं आपसे बात करूंगा कितने कह रहा है
4: 5 दे दे भाई
5: 5 पक्की बात है 5 लौटाएगा
4: मैं 5 लौटाऊंगा
5: भाई साहब इसने क्या कही है अभी
3: 5,000 लौटाऊंगा
5: 5,000 लौटाऊंगा ठीक है पक्की बात है ये
4: पक्की बात है पक्की बात है
5: देखो मुझसे गोली मत दियो फोन मत कर पहले बता रहा हूं
4: नहीं नहीं करूंगा
3: अरे मुझे क्या फोन किया ये
5: अरे मैं आपको बता रहा हूं एक सेकंड रुको देख 5,000 पूरे दे रहा हूं मैं कब तक दे देगा
4: 20 दिन बाद ले लियो चल पैसे
5: भाई साहब कितने दिन कह रहा है ये
3: 20 दिन बोल रहा
5: है 20 दिन कह रहा है ना तू
4: पक्का 20 दिन बाद
5: 20 दिन कह रहा है
3: अरे तो मैं क्या करूं
5: भाई साहब जरूरी तो आपसे बात करनी है ये तो बीच में आ गया एक सेकंड होल्ड करो ये ले ये 10 के हैं 500 गिन ले एक बार गिन
4: ठीक है पूरे 10 नोट दिए
5: भाई साहब कितने नोट दिए हैं इसे
3: 10
5: नोट दिए हैं फोन मत नहीं करेगा तू
4: फोन मत नहीं करूंगा
5: पक्की बात है
4: 20 दिन पक्का वापस ले
5: फोन मत करियो
4: यार नियत थोड़ी खराब है मेरी
5: तो तू कर भी नहीं सकता सुन ले क्योंकि ये जो भाई साहब हैं ये गवाह हैं
4: हां तो वो तो है ही
5: भाई साहब आप गवाह हो ना आप गवाह हो
4: मेरी नियत में
3: मैं कोई गवाह हो
5: नहीं नहीं बात सुनो अगर तूने पैसे ना दिए ये भाई से ले लूंगा मैं जो फोन पे ये गवाह है
3: खुद कह रहे हैं हेलो
5: हाँ फोन बंद कर दिया उसने पैसे निकालो अब तुम
3: अरे मैं क्यों निकालू जान ना अच्छा, पहचान पैसे तुम मेरे से मांग रहे हो
5: तुमने कहा नहीं क्या
3: अरे तुम
5: भाई साहब गवाह बने हो गवाह तुमने खुद कहा 10 नोट दिए
3: खा के थोड़ी दिए
5: ओ हेलो 5,000 पूरे निकलवा लूंगा बता रहा हूँ मैं
3: अरे मैं कहाँ से निकालू तूने मेरे को पैसे
5: अरे तो जबरदस्ती मत करियो गवाह क्यों बना था तूने कहा 10 नोट दिए
3: हाँ तो मैंने तो बताया था तुम मेरे सामने गिनती कर रहे हो मैं तो बताऊंगा ना
5: उसका तो फोन बन जा रहा तू देगा बता रहा हूँ
3: हेलो
4: अरे भैया
3: कौन
4: अरे वो पैसे लिए थे मैंने उससे अरे वो पैसे मांगे ना देना मत तुम उसको बिल्कुल भी
3: पैसे मैं क्यों दूंगा तुम दोगे तुमने लिए
4: नहीं नहीं गवाह तो आप है ना देने तो आपके बनते हैं वैसे तो
3: मैं दूंगा भी नहीं मेरा कोई मतलब नहीं बनता देने का
4: सारी बात ठीक है पर गवाह क्यों बने बीच में आप
3: पागल वागल हो क्या हेलो
5: पैसे तू देगा ये बता रहा हूँ मैं तू गवाह बना था
3: अबे जो उसने फोन ऑन कर लिया उससे बात करना है यार तुम मेरे को क्यों बार बार फोन कर रहे हैं मैंने थोड़ी पैसे लिए तेरे
6: मिर्ची मुर्गा नवेद के साथ ओनली ऑन मिर्ची इट्स हॉट
7: गुड मॉर्निंग સાંભળી રહ્યા છો મિર્ચી હું છું કૃતાર્થ હવે જે મારો સિલી સવાલ હતો એમાં ઘણા બધા લોકો ગૂંચવાયા છે ઘણા બધા લોકોએ જવાબ આપવા માટે સામેથી વોલેન્ટિયર કર્યું છે કે ના ના અમને આવડે છે હમણાં મારી સાથે ફોન લાઈન પર ડોક્ટર હાર્દિક છે એકચ્યુઅલી જે લોકોએ સિલી સવાલ નથી સાંભળ્યો એમના માટે હું રિપીટ કરી દઉં સવાલ જરા કેમ હતો કે ઘણા ફેસ્ટિવલ્સ એવા આવે છે કે જેમાં તારીખમાં કોન્ફ્લિક્ટ હોય કે આજે નહીં ને 15 દિવસે ચાલુ થશે શ્રાવણ મહિનો પણ ઘણા ફેસ્ટિવલ્સ એવા હોય જેમ કે દિવાળી જન્માષ્ટમી કે જેની તારીખ જેની તિથિ એ ફિક્સ્ડ હોય એવું શું કામ એના પાછળનું લોજિક શું છે
8: હેલો
7: ડોક્ટર સાહેબ ગુડ મોર્નિંગ
8: હા કેમ છો
7: એકદમ મજામાં વોટ કાઇન્ડ ઓફ અ ડોક્ટર આર યુ
8: આઈ એમ ગાયનેકોલોજિસ્ટ
7: અરે વાહ સરસ બોલો તો પછી શું છે જવાબ એક્યુરેટ જવાબ શું છે
8: આપણે જે પ્રશ્ન પૂછ્યો ને કે જે તહેવારોનો ડિફરન્સ કેમ હોય છે તો એકચ્યુઅલી એમાં કેવું છે કે આપણે ત્યાં વિક્રમ સંવત ઉજવાય છે
7: બરાબર
8: વિક્રમ સંવત પ્રમાણે મહિના ચાલે છે આપણા દેશમાં બે સંવત છે જે હિન્દુ કેલેન્ડર એક તક સંવત અને એક વિક્રમ સંવત હવે જે ઉત્તરના રાજ્યો જે છે બધા જે હિન્દી ભાષી રાજ્યો છે એમાં શક સંવત ઉજવાય છે
7: શક
8: સંવત પ્રમાણે માને છે આપણે જે છે વિક્રમ સંવત પ્રમાણે માનીએ છીએ વિક્રમ સંવતમાં હંમેશા શું કહેવાય કે અમાસ પછી નવો મહિનો બદલાય અને શક સંવતમાં પૂનમ પછી નવો મહિનો બદલાય
7: બરાબર છે
8: એટલે ધારો કે જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમી ની તિથિ એ જ રહે ધારો કે દિવાળી છે બરાબર આપણે દિવાળી સમજીએ તો દિવાળી આસો વદ અમાસે થાય
7: બરાબર
8: પણ પછી આપણે ધારો કે આસો વદ અમાસ પછી આપણે કારતક મહિનો શરૂ થઈ જાય
7: બરાબર છે
8: બરાબર પણ ત્યાં એવું ના થાય ત્યાં જે હોય બરાબર એ જે છે એ કારતક મહિનો પહેલેથી જ હોય અને પહેલેથી થઈને એ શું કહેવાય કે કન્ટિન્યુ રહે
7: બરાબર હું તમારું આ આખું એક્સપ્લેનેશન સમજી ગયો હવે મારો ફોલોઅપ સવાલ સાંભળો
8: બરાબર
7: આ બધી જ તમારી વાત બરાબર
8: બરાબર છે
7: જો દિવાળીની તારીખો દર વર્ષે બદલાય બરાબર નવરાત્રીની તારીખ દર વર્ષે બદલાય શ્રાવણ મહિનાની તારીખો દર વર્ષે બદલાય ગ્રેગોરિયન કેલેન્ડરની વાત કરી રહ્યો છું પણ આ 14th ઓફ જાન્યુઆરી આ ઉત્તરાયણની તારીખ કેમ સેમ એવી જ રહેશે? કારણ કે એમાં તો આપણે આપણા હિન્દુ ફેસ્ટિવલ છે બરાબર, તો હિન્દુ કેલેન્ડર ફોલો કરવું જોઈએ ને, તો એમાં કેમ 14th ઓફ જાન્યુઆરી જ રહેશે દર વર્ષે?
8: હા, એ આપણે 14th ઓફ જાન્યુઆરી ઉજવીએ છીએ, હા ઉત્તરાયણ આપણે ઉજવીએ છીએ, પણ જે ઉત્તરમાં સૂર્ય છે, આઈ મીન જે ત્યારે એક છે નક્ષત્રમાં સૂર્ય પ્રવેશે છે, એ કન્ફર્મ એ જ તારીખ નથી હોતી, એ તારીખમાં તિથિમાં ફેર હોય છે, પણ જાન્યુઆરીમાં જ શું કહેવાય કે જે શિયાળો હોય, શિયાળામાં દિવસ નાનો હોય રાત મોટી હોય, અને જે મકર વ્રત પરથી સૂર્ય જે ધીમે ધીમે વિષુવવૃત થઈને કર્કવૃત તરફ આવે, એ જે પ્રયાણ થાય છે એ જ અરસામાં 15-20 દિવસમાં શરૂ થાય છે.
7: બરાબર,
8: 14th જાન્યુઆરી ઉજવીએ.
7: હા, તમે ગાયનેકોલોજીસ્ટ છો ને?
8: તમે
7: જે પહેલા જવાબ આપ્યો ને નેચરલ ડિલિવરી હતી, અને જે પછી જવાબ આપ્યો ને સિઝેરિયન હતું. બોલો, છે તમારી પાસે કોઈ સરસ મજાનું એક્સપ્લેનેશન? લખીને મોકલો. મારો વોટ્સએપ નંબર છે 8422-983-983. ગુડ મોર્નિંગ.
0: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
9: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
10: Honey, it's 11 p.m. our bedtime. Where are you?
11: I am not going to bed with you ever again.
10: But why? What did I do?
11: That bed is horrible. It's outdated and when we are on it, it creaks so loud ki sabko pata hai ki ghar pe kya chal raha hai.
10: Oh honey, those days are gone. I bought a new bedroom furniture set from J&M Furniture today.
11: Wow, you mean J&M Furniture on 175 Talmadge Road, Edison, New Jersey? The ones who carry stylish furniture from Alf Italia?
10: Yes, yes, yes. Yes, come soon. Honey!
11: Thank you, Janu. Let's make this a night to remember.
12: J&M Furniture, 175 Talmadge Road, Edison, New Jersey. Or shop online at jnmfurniture.com and have it delivered anywhere in the US. Your bedroom will never be the same again.
13: सोना खरीदने के सोच रहे हैं? आरके ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आरके ज्वेल्स. आरके ज्वेल्स, बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
14: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
15: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
14: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
15: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
14: मिस इंडिया आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू, इज़लिन.
16: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
17: They sell natural diamonds, best quality at the lowest prices.
16: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.

0: પહેલી વખત મને કોઈ એવો પહેલી વખત મને કોઈ એવો મેસેજ કર્યો છે કે સિલી સવાલ જ ખોટો છે તારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જો તમે નથી સાંભળ્યો સિલી સવાલ તો હું તમારા માટે રિપીટ કરી દઉં કે શ્રાવણ મહિનાની તારીખોને લઈને થોડો કોન્ફ્લિક્ટ રહેતો હોય કે આજે કાલે ચાલુ થાય છે, કાલે ચાલુ થાય છે. નોર્થ ઇન્ડિયામાં અલગ તારીખોમાં ચાલુ થાય, ગુજરાતમાં અલગ તારીખમાં ચાલુ થાય. ઘણા સ્ટેટ્સ એવા છે કે જે આજની તારીખથી શ્રાવણ મહિનાની શરૂઆત ગણે છે અને ઘણા સ્ટેટ્સ એવા છે કે જે 13th ઓગસ્ટથી ગણવાના છે. તો મેં સવાલ પૂછ્યો હતો કે એવું કેમ, અમુક ફેસ્ટિવલ્સની તારીખો ફિક્સ્ડ અને અમુક ફેસ્ટિવલ્સ જે હોય છે એમાં આમતેમ થતું હોય. મારી સાથે હમણાં ફોન લાઈન ઉપર ડોક્ટર ચિંતન સોલંકી છે, સાંભળો મારી ને એમની રો વાતચીત.
1: હેલો
0: ડોક્ટર સાહેબ, નમસ્કાર.
1: નમસ્કાર,
0: રેડિયો મિર્ચી માંથી આરજે કૃતાર્થ વાત કરું છું.
1: બોલો.
0: મારો સવાલ એ ખોટો હતો અને પેલા બંને જે પ્રીવિયસ ડોક્ટર્સ હતા એ ખોટા હતા, તો સાચું શું છે?
1: એ લોકો ખોટા નહોતા, એમનું એક્સપ્લેનેશન સાચું હતું.
0: હા,
1: પણ તમે જે કમ્પેર કરો છો જે ગુજરાતી તહેવારો જે તિથિ, તો એ ચંદ્ર રાશિ પ્રમાણે જે તિથિ છે એ તિથિ છે,
0: બરાબર.
1: અને પેલું ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે સૂર્યનું જયારે ઉત્તર દિશામાં ભ્રમણ થાય છે ને પર્ટિક્યુલર 365 દિવસની જે સાયકલ છે એનો એક ફેઝ છે, એ પ્રમાણે અક્ષાંશ રેખાંશનું જે પરિવર્તન થતું હોય કે પૃથ્વી એટલી નમે અને એની ધરી પર ત્યાં આવતી હોય તો એનું ફિક્સેશન છે,
0: બરાબર. એક મિનિટ આપણે નાનકડો પોઝ લઈએ. તમે છે ને મને એવી રીતે સમજાવો જેમ કે હું 6 વર્ષનું બાળક છું.
1: ઓકે,
0: બરાબર. તો જ મને એવું લાગે છે કે મને ખબર પડશે, નહીં તો હું ખોટા સવાલો પૂછતો જ રહીશ. તો ઓકે, નાઉ આઈ એમ 6 યર ઓલ્ડ, હવે મને સમજાવો.
1: ફાઇન, સો આપણે બે તહેવારની વાત કરીએ છે. અમુક એવા તહેવારો કે જે તિથિ પ્રમાણે આવે છે પણ તારીખ એની બદલાઈ જાય છે,
0: બરાબર.
1: હવે તિથિ અને તારીખ એ બંને અલગ અલગ રચનાઓ છે. જે તિથિ છે જે આપણે ગુજરાતી કેલેન્ડર ગણીએ છીએ કારતક થી આસો સુધીનું, એ પ્રમાણે ચાલે છે.
0: ઓકે,
1: અને જે અંગ્રેજી કેલેન્ડર છે જેને આપણે ઈસવીસન લખીએ છીએ 2026, એ છે એ સૂર્યની એકચ્યુઅલી પૃથ્વીની જે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા 365 દિવસ જનરલી થાય છે. અમુક કલાકો વધારે હોય છે, એટલે દર 4 વર્ષે જે લીપ યર આવે એટલે એમાં એક 6-6 કલાક ભેગા થઈને એક દિવસ ઉમેરાઈ જાય,
0: બરાબર.
1: એટલે 366 દિવસનું હોય, એટલે એક્ઝેક્ટ 24 કલાક નથી, 24 કલાક પ્લસ સમથિંગ છે,
0: બરાબર.
1: એટલે એ આખું એક વેરિયેશન આવે લીપ યર. પણ જે ઉત્તરાયણનો તહેવાર છે, એ ઉત્તરાયણનો તહેવાર એ સૂર્યનું ઉત્તરાયણ, ઉત્તર દિશામાં સૂર્યનું ભ્રમણ, મકર સંક્રાંતિ એટલે જે મકર રાશિ છે એમાં સૂર્યનું એ સૂર્ય રાશિ પ્રમાણે ભ્રમણ, એટલે એ તારીખ પ્રમાણે છે જે આપણે કેલેન્ડર ઈસવીસન છે એને ફોલો કરીએ છીએ, એટલે 14 તારીખ ફિક્સ રહેવાની,
0: બરાબર.
1: પણ જે ગુજરાતી તહેવારો છે એનું જે કેલેન્ડર છે ટેકનિકલી એ 30-31 દિવસનું જેમ ઈસવીસનનું છે એવું કેલેન્ડર નથી. એ જે ગુજરાતી કેલેન્ડર છે એ ટેકનિકલી 28 કે 29 દિવસનું હોય છે, એટલે એમાં પણ દર 3 વર્ષે આખો એક મહિનો જે ઓછો થઈ જાય, એટલે આપણે અધિક મહિનો નાખીને વધારાનો એક મહિનો પાછો પૂરો કરીએ છે.
0: અચ્છા,
1: એટલે 30 દિવસ સરવાળે પૂરા થાય છે. ચંદ્ર રાશિ પણ 28 દિવસ જ હોય છે એકચ્યુઅલી, જે એકમ થી આપણે 15 સુધીનું ગણીએ પૂનમ ને અમાસ વાળું, એ પણ પૂરું 30 દિવસનું ક્યારેય હોતું નથી, નહીતર અધિક મહિનાની જરૂર જ ના હોત,
0: બરાબર.
1: એટલે સામે 365 અને પેલા જોવા જાઓ તો રફલી 355ની આસપાસ પતતું હોય કે 350ની આસપાસ પતતું હોય, તો એ તારીખો ક્યારે તિથિ પ્રમાણે મેચ થવાની જ નથી. અમુક એવા સંજોગો આવશે અમુક વર્ષે કે જ્યારે તમારી તારીખ અને તિથિ એક જ હોય, મને બહુ યાદ નથી, પણ તમારો જન્મ દિવસ અને તમારી જન્મ તિથિ અમુક પર્ટિક્યુલર વર્ષે, એ કદાચ 13 વર્ષ કે એવું કંઈક છે, મને અત્યારે યાદ નથી આવતું, પણ એ ત્યારે ફિક્સ થાય છે કે તમારી તિથિ અને તારીખ એક જ દિવસે આવે.
0: ઓકે,
1: એટલે એ જે ચક્ર ફરતું હોય છે એ પ્રમાણે, એટલે 15 ઓગસ્ટ છે, 26 જાન્યુઆરી છે, એ બધા તહેવારો આપણે તારીખ પ્રમાણે ઉજવીએ છીએ. જયારે તિથિ છે એ તારીખ પ્રમાણે જ છે, પણ એ ચંદ્ર રાશિની તારીખ પ્રમાણે છે, આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે છે, એટલે બંનેની સરખામણી શક્ય નથી. તમે એક વસ્તુ સેન્ટીમીટરમાં માપો અને બીજી ઇંચમાં માપો,
0: જે
1: સેન્ટીમીટર ને ઇંચ અલગ અલગ જ આવશે, કારણ કે બંનેના જે બંને વચ્ચેનું અંતર છે 1 સેન્ટીમીટર અને 1 ઇંચ વચ્ચેનું એ અલગ અલગ છે.
0: સુપર્બ, 1 મિનિટ, હું તમારા માટે 3 તાળીનું સન્માન આપી રહ્યો છું. 1, 2 અને 3 કેવું પડે, હું કોઈ એમ પ્રોફેસરના ક્લાસમાં બેઠો હોઉં, મને વ્યવસ્થિત રીતે કોઈએ સમજાવ્યું હોય મને એવું લાગ્યું. આઈ એમ રિયલી લકી ટુ ગેટ લિસનર્સ લાઈક યુ યાર. મારો વોટ્સએપ નંબર સેવ કરી લો, 8422983983. તમારી પાસે કોઈ ઓપિનિયન હોય, કોઈ એક્સપ્લેનેશન હોય તો મને મોકલતા રહેજો, હું સામેથી તમને ફોન કરીશ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
2: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
3: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
4: ये मोह मोह के धागे.
5: कुछ आवाजें सिर्फ सुनी नहीं जाती, दिल को छू जाती है.
6: और जब वो आवाज हो मोनाली ठाकुर की तो शाम कॉन्सर्ट से कहीं ज्यादा बन जाती है. BBSCA presents Monali Thakur Live, ek exquisite evening, a spectacular concert, October 10th, 7:30 PM, Plainfield High School Auditorium. Tickets on Sulekha and mongobashi.sca.org. Contact 650-305-5624.
7: सोना खरीदने के सोच रहे हैं? आरके ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए, गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट आरके ज्वेल्स. आरके ज्वेल्स, बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
8: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
9: दुर्गा पूजा का सेलिब्रेशन हो और कोलकाता का फ्लेवर ना हो, ऐसा कैसे?
10: मैत्री ब्रिंग्स यू थक, पूजा, आरती, भोग, सिंदूर खेला, कल्चरल प्रोग्राम्स एंड अ डिलीशियस डिनर, प्लस लाइव म्यूजिक बाय महालक्ष्मी अय्यर, अंकिता भट्टाचार्य एंड शुभदीप दास चौधरी.
11: October 24th and 25th, Hamar Khold Upper Elementary School, East Brunswick, New Jersey. Register today at maitriusa.org.
12: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
13: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन्स की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का, साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
14: तेरा क्या होगा कालिया?
15: सरदार, मैंने आपका नमक खाया सरदार,
14: अब मिर्ची खा.
16: रेडियो मिर्ची, इट्स हॉट.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કયા પ્રકારની જોબ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નહીં લઈ શકે? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને બે જ પ્રકારની જોબ એવી લાગે છે કે જે એઆઈ નહીં લઈ શકે ફ્યુચરમાં. દેટ ઇઝ ફર્સ્ટ વન, ફિઝિકલ લેબર. જ્યાં મેન્યુઅલ લેબરની વાત છે ત્યાં મને એવું લાગે છે કે એઆઈ જોબ નહીં લઈ શકે. અને બીજા પ્રકારની જોબ એ છે એ લોકોની જોબ કે જેમને ઓલરેડી એઆઈ આવડે છે, જેમને એઆઈનો ઉપયોગ કરવાનો આવડે છે અને એઆઈ થકી એ વર્ક કેવી રીતે બેટર કરી શકે છે એ ફિલ્ડમાં કાં તો રિસર્ચ કરતા હોય કાં તો એમાં ઓપરેટ કરતા હોય. બાકી બધાની જ જોબ્સ ખતરામાં છે, ઇન્કલુડિંગ આરજીસ. કારણ કે હવે એઆઈ બોલી પણ શકે છે, અવાજ પણ ચેન્જ કરી શકે છે, બધું જ કરી શકે છે. રિસન્ટલી ખબર આવી છે કે એમેઝોને 14,000 એમ્પ્લોઈઝને કાઢી મૂક્યા, કારણ કે એ જનરેટિવ એઆઈના પાછળ ખર્ચો કરી રહ્યા છે. અને ઓબ્વિયસલી એઆઈ ઇઝ ફાસ્ટર ધેન હ્યુમન્સ. બીજી બાજુ એઆઈને સંલગ્ન એક ખબર એ પણ છે કે ચેટ જીપીટી ગો આવનારા એક વર્ષ માટે ઇન્ડિયન યુઝર્સ માટે ફ્રી રહેવાનું છે, સ્ટાર્ટિંગ ફ્રોમ નવેમ્બર 4. એનો ઉપયોગ કરો અને જરાક શીખો કે હાઉ ટુ ઓપરેટ ઇન ધીસ એઆઈ વર્લ્ડ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.